0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગ સાહસિકતા સહિતના ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકારે સંસ્થાકીય અને વાણિજ્યિક ખરીદદારોને રિટેલ પંપ પરથી ઇંધણ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રએ જાહેર પરામર્શ માટે ટેલિકોમ્યુનિકેશન નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો. ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન અને પીવી સિંધુએ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને શાસન જેવા વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી તકના નવા રસ્તા ખોલી રહી છે અને દેશભરમાં વિકાસના પરિદ્રશ્યને બદલી રહી છે. શ્રી મોદીએ ભારતની મહિલા શક્તિને વિજ્ઞાન, અવકાશ અને નવીનતા જેવા ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહી છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી.
1: આજ ભારત વિમેન લેડ ડેવલપમેન્ટ કી રાહ પર ચલ પડા.
2: હમારી સરકાર ને મહિલાઓ કે લિયે સારે રાસ્તે ખોલ દિયે.
1: હમને કરોડો મહિલાઓ કે લિયે શૌચાલય બનવાકર ઉનકા સમ્માન બઢાયા. હમને ઉજ્જવલા સિલિન્ડર દેકર ઉને ધુએ જૈસી તકલીફો સે ભી બચાયા.
2: 3 કરોડ મહિલાઓ કો લખપતિ દીદી બનાને કા જો સંકલ્પ કિયા થા વો પૂરા હો ચુકા હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા 12 વર્ષમાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના સિદ્ધાંતો પર આધારિત નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સમયગાળા દરમિયાન મોદી સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલ હાથ ધરી છે. સરકારની વિદેશ નીતિ દ્વારા ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપવા માટે લેવામાં આવેલા પગલાં વિશે સાંભળીએ એક અહેવાલ.
3: ભારત ને ઇન્ડિયા ફર્સ્ટ કે સિદ્ધાંત કો સબસે ઉપર રખતે હુએ અપની વિદેશ નીતિ મે નઈ ઉર્જા ભરી હૈ. પુરાને રિશ્તો કો મજબૂત કિયા હૈ ઔર નયે દોસ્ત ભી બનાયે હૈ. નવમ્બર 2025 મે શ્રીલંકા કે પૂર્વી તટ પર ચક્રવાત દિત્વા ટકરાયા થા. શ્રીલંકા કે લોગો કે સાથ ખડે હોકર ભારત ને ઉન્હે તુરંત માનવીય સહાયતા ઔર આપદા રાહત પહોંચાને કે લિયે ઓપરેશન સાગર બંધુ શરૂ કિયા. ચક્રવાત દિત્વા કે બાદ પ્રભાવિત ઇલાકો મે રાસ્તો કો ફિર સે જોડને ઔર મજબૂત કરને કે લિયે ભારત ને 14 લોહે કે અસ્થાયી પુલ ભેજે. ભારત કી વિદેશ નીતિ કી સબસે બડી સફળતા કોવિડ મહામારી કે દૌરાન દેખને કો મિલી. પિછલે 12 વર્ષો મે વેક્સિન મૈત્રી, ઓપરેશન સાગર બંધુ જૈસી પહેલો કે જરીયે ભારત એક ગ્લોબલ લીડર કે રૂપ મે આગે આયા હૈ. અમન યાદવ, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: સરકારે સંસ્થાકીય, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકોને રિટેલર્સ પાસેથી મોટર ઇંધણ અને હાઈસ્પીડ ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે સ્થાનિક પેટ્રોલ પંપ પરથી ખરીદી કરવા સૂચવ્યું છે. પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપ વચ્ચે સ્થાનિક ઇંધણની અછતને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ 90 દિવસ સુધી અમલમાં રહેશે. રિટેલર્સને દરરોજ ગ્રાહક દીઠ મહત્તમ 200 લીટર હાઈસ્પીડ ડીઝલ વેચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આ આદેશ આ કટોકટી દરમિયાન સંગ્રહખોરી અટકાવવા માટે એક કામચલાઉ પગલું છે. તેલ માર્કેટિંગ કંપની અને રિટેલર્સને આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એસએસબીના ડાયરેક્ટર જનરલ હાજર છે. આ અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ પુરસ્કાર 2026 માટે 4 પંચાયતી રાજ પહેલની પસંદગી કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની કાદીપુર ગ્રામ પંચાયતે સુવર્ણચંદ્રક જીત્યો છે, જ્યારે ત્રિપુરાના પશ્ચિમ ત્રિપુરા જિલ્લાની બિજોઈનગર ગ્રામ પંચાયતે સેવા વિતરણ માટે રજત ચંદ્રક મેળવ્યું હતું. આ પુરસ્કાર ડિજિટલ ટેકનોલોજીના નવીન ઉપયોગ અને પાયાના સ્તરે જાહેર સેવાના અસરકારક ઉપયોગને સૂચિત કરે છે. મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લા પરિષદના આરોગ્ય વિભાગને તેની ઇ આરોગ્ય પહેલ માટે અને दामणी ने ई गवर्नेंस में जिला स्तर की पहल आरोग्य संभाल सुधारणा में डिजिटल साधनों उपयोग माटे सुवर्ण चंद्रक मळ्यो छे। आ पुरस्कार पहली और बीजी जुलाई रोज राजस्थान जयपुर में योजनारी 29मी राष्ट्रीय ई गवर्नेंस परिषद दरमियान आपवामां आवशे। सुवर्ण चंद्रक विजेता ने 10 लाख रूपया और रजत चंद्रक विजेता ने 5 लाख रूपया प्रोत्साहन पूरु पड़ाशे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો। केन्द्रीय खाद्य और जाहिर वितरण मंत्री प्रहलाद जोशी आज डूंगी की खरीदी वधारवा और खेडूत ने वधु सारू वर्तर मळे ते माटे खाद्य और जाहिर वितरण विभाग अधिकारी साथ बैठक की अध्यक्षता करी हती। सोशियल मीडिया संदेश में श्री जोशीए जणाव्यु हतुं के खरीदी किंमत सुधारी प्रति क्विंटल ₹1,650 करवामां आवी छे। केन्द्रीय मंत्रीए जणाव्यु हतुं के खरीदी प्रक्रिया ने बजार की परिस्थितिओ ने अनुरूप बनावा माटे किंमत निर्धारण पद्धति में सुधारो करवामां आव्यो छे। माहिती अने प्रसारण मंत्रालय टेलिविजन रेडियो अने संबंधित सेवा अंगे टेलिकम्युनिकेशन नियम 2026 मुसद्दो जाहिर परामर्श माटे बहार पाड्यो छे। नवा लागू करायेला टेलिकम्युनिकेशन अधिनियम 2023 माळखामां अगाउना टेलिग्राफ एक्ट 1885 हेठ टेलिविजन अने रेडियो सेवाओ माटे जाहिर करायेली विविध मार्गदर्शिकाओने एकीकृत करवा माटे आ मुसद्दा नियम बनावामां आव्या छे। मंत्रालये जणाव्यु के आ नियमो टेलिविजन अने रेडियो प्रसारण क्षेत्र में व्यवसायनी सरळताने प्रोत्साहन आपवा अने हालना वहीवटने सरळ बनावा रचायेल छे। आ नियमो माहिती अने प्रसारण मंत्रालयनी वेबसाइट पर प्रकाशित करवामां आव्या छे। नागरिको आगामी 27 जुलाई सुधी मुसद्दा अंगे तेमना सूचनो रजू करी शकशे। प्रख्यात भारतीय शूटिंग कोच और भूतपूर्व एशियन गेम्स सुवर्णचंद्रक विजेता जसपाल राणानु निधन थे। 49 वर्ष नेशनल राइफल एसोसिएशन ऑफ इंडिया प्रमुख कलिकेश नारायण सिंह देवना जणाव्या अनुसार राणाए गईकाले रात्र दिल्ली एक होस्पिटल में अंतिम श्वास लीधा था। जर्मनी म्यूनिक में ISSF वर्ल्ड कप में भारतीय टुकड़ी की परत फरती फ्लाइट दरमियान बीमार पड़ा बाद राणाए ताजेतर में तबीबी प्रक्रिया करी थी। नवी दिल्ली पहुंचा पछी तात्कालिक होस्पिटल दाखिल कर स्टेन्ट फिक्स करवा माटे तबीबी प्रक्रिया करवामां आवी हती। राणा भारतीय पिस्तोल शूटर्स माटे उच्च प्रदर्शन

ભીષણ આગ લાગતા 3 લોકોના મોત થયા છે. આગ ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ વિસ્તારમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં કેટલીક મોટરસાઇકલ અને સ્કૂટરમાં આગ લાગી હતી અને પછી તે આખી ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે રાત્રે લગભગ 2:25 માહિતી મળ્યા બાદ 8 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને 5 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કેરળમાં શિગેલા ચેપના કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્યમંત્રી કે મુરલીધરને માહિતી આપી હતી કે તિરુવનંતપુરમમાં 6, કોલમમાં 2 અને કોઝીકોડ જિલ્લામાં 3 લોકો પોઝિટિવ આવ્યા છે. વાયનાડ જિલ્લામાં પહેલાથી જ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આરોગ્ય વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન જાગૃતિ ઝુંબેશ સાથે રોગ નિવારણ અને નિયંત્રણના પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેમાં ઈદગાહ મેદાનમાં હજારોની શસ્ત્ર પ્રદર્શનકારી પર પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો, જેમાં 16 લોકો માર્યા ગયા અને 37 ઘાયલ થયા હતા. ગઈકાલે સસ્તા લૂંટ, ચોખા, વીજળી અને મૂળભૂત અધિકારોની માંગણી સાથે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, પરંતુ પાકિસ્તાની સેનાએ AK-47 રાઇફલથી ભીડ પર ગોળીબાર કરતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકારે સંસ્થાકીય અને વાણિજ્યક ખરીદદારોને રિટેલ પંપ પરથી ઇંધણ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રએ જાહેર પરામર્શ માટે ટેલિકોમ્યુનિકેશન નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો. ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન. અને પીવી સિંધુએ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મિત્રો, આજે હું સ્ટુડિયો આવવા નીકળ્યો ત્યારે કબાટમાં કશુંક શોધી રહ્યો હતો ત્યારે અચાનકથી મને એક જૂનું બોક્સ મળી આવ્યું. બોક્સ ખોલીને જોયું તો તેમાં કેટલાક ફોટો અને ગ્રીટિંગ કાર્ડો હતા. આ ગ્રીટિંગ કાર્ડો મારે ઘણા લોકોને આપવાના હતા અને તેમને શું કહેવું હતું એ પણ એમાં ટાંકી દીધું હતું, પરંતુ હું તેમને આ ગ્રીટિંગ કાર્ડ ક્યારેય આપી જ ન શક્યો અને તેથી ઘણા લોકો સાથે મારી વાતો કે કિસ્સાઓ અધૂરા જ રહી ગયા. મિત્રો, આપણા જીવનમાં પણ કેટલીક વાતો એવી હોય છે જે હોઠ સુધી આવે છે પણ શબ્દો બની બહાર આવતી નથી. કેટલાક લોકો એવા હોય છે જે હૃદયમાં આખી જિંદગી રહે છે પણ ક્યારેય જાણતા નથી કે તેઓ આપણા માટે કેટલા ખાસ હતા. અને કેટલીક લાગણીઓ એવી હોય છે જે વર્ષો પછી કોઈ ગીત સાંભળતા ફરી જીવન થઈ ઉઠે છે. જીવનની એવી કેટલીક લાગણીઓ હોય છે જે ક્યારેક પૂરી થઈ શકતી નથી. એવા શબ્દો હોય છે જે ક્યારેય બોલાઈ શક્યા નહીં અને એવી યાદો હોય છે જે આજે પણ હૃદયના કોઈક ખૂણે જીવંત છે.

મિત્રો, તમે સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર ગીત ગુર્જરી કાર્યક્રમ. મિત્રો, ઘણી વખત કોઈ એવી વ્યક્તિ મળી જતી હોય છે જેને જોઈને મન થાય કે બસ આપણે આને બધું જ કહી દેવું છે, પરંતુ મળેલી તક કે સમય પસાર થઈ જાય છે અને વાત મનમાં ને મનમાં જ રહી જાય છે. આવી વ્યક્તિ ક્યારેક એક મિત્ર હોઈ શકે છે, તો ક્યારેક કોઈક શિક્ષક, ક્યારેક માતા પિતા, અને ક્યારેક કોઈક એવી વ્યક્તિ જેને આપણે દિલથી ચાહતા હોઈએ છીએ તે પણ હોઈ શકે છે. ઘણી વખત આપણે નિરાંતે બેઠા હોઈએ છીએ ત્યારે અચાનક ઘણા એવા કિસ્સાઓ

કે વ્યક્તિઓ યાદ આવી જાય છે, પરંતુ આપણે તે લાગણીઓ કોઈને કહી શકતા નથી, પરંતુ મનમાં ને મનમાં મમરાવતા રહીએ છીએ. તેથી જીવનમાં ઘણી વાતો અધૂરી જ રહી જતી હોય છે. તો શ્રોતા મિત્રો, તમારા જીવનમાં પણ કોઈ આવી વ્યક્તિઓના કિસ્સાઓ હોય તો અમારી સાથે જરૂરથી શેર કરો. આ માટે ફોન નંબર નોંધી લો. અમારો નંબર છે 0224515 4134 અને 0224515 4135. ફરી નંબર જણાવી દો, અમારો નંબર છે 0224515 4134 અને 0224515 4135. અને હા, તમારા ફરમાઈશી ગીતોની પણ રાહ જોવાઈ જ રહી છે, તો ફટાફટ ફોન ઉપાડો અને ફોન કરો.

મિત્રો, તમે સાંભળી રહ્યા છો ગુજરાતીઓનો ગર્વ કાર્યક્રમ, એવો ગર્વ ગીત ગુર્જરી. ઘણા સંતાનો આખી જિંદગી પિતાને આભાર પણ કહી શકતા નથી, કારણ કે પિતા અને સંતાન વચ્ચેનો પ્રેમ ઘણીવાર શબ્દોથી નહીં પણ જવાબદારીઓથી વ્યક્ત થાય છે. આપણા માતા પિતા આખું જીવન તેમના બાળકોના ઉછેરમાં વિતાવી દે છે, પરંતુ આપણે જ્યારે સમજદાર બનીએ છીએ ત્યારે આપણે આપણા માતા પિતાને ઘણું બધું કહેવા ઈચ્છતા હોઈએ છીએ, પરંતુ નવી નવી જવાબદારીઓ અને કામમાં વ્યસ્તતાના કારણે આપણે આપણા માતા પિતાને એક થેન્ક યુ પણ કહી શકતા નથી. તેવી જ રીતે મિત્રો, બાળપણમાં જે મિત્ર વગર એક દિવસ પણ પસાર થતો ન હતો, આજે કદાચ વર્ષોથી વાત પણ નહીં થઈ હોય. જીવનની દોડમાં નોકરી, પરિવાર, જવાબદારીઓ બધું આવી ગયું અને ક્યાંક મિત્રતા પાછળ રહી ગઈ. પરંતુ આજે પણ કોઈ જૂનો ફોટો દેખાય તો એ મિત્ર ફરી યાદ આવી જાય. હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે ક્યાંક ને ક્યાંક તો તે દોસ્ત મળી જ જાય અને તેની સાથે વાતો પણ ચાલુ થઈ જાય. પરંતુ બંને મિત્રોના જીવનમાં આવેલ નવી નવી જવાબદારીઓ, નવા નવા મિત્રોને કારણે જૂની મિત્રતા ફક્ત ચેટિંગ પૂરતી જ મર્યાદિત રહી જાય છે. આજે દોસ્તારો સાથે વાત કરવા માટે પણ સમય કાઢીને પ્લાન બનાવવો પડે છે, સાચું ને મિત્રો? તો મિત્રો, તમારા જીવનમાં પણ કોઈ આવો મિત્ર હોય અને તમને લાગે કે કદાચ આ મિત્રતા મારી સાથે, આ મિત્ર મારી પાસે હોત તો કદાચ આજે મારું દરેક સમસ્યાનું હલ શોધી લેત અને મારું જીવન પણ સરળ બનાવી દેત, તો આવો કોઈ કિસ્સો હોય તો અમને જરૂરથી ફોન કરીને જણાવો. અમારો નંબર છે 0224515 4134 અને 0224515 4135. ફરી નંબર જણાવી દઉં, 0224515 4134 અને 0224515 4135. અને હા, તમારા ફરમાઈશી ગીતોની પણ રાહ જોવાઈ જ રહી છે. ફટાફટ ફોન ઉપાડો અને ફોન કરો. ત્યાં સુધી સાંભળીએ આ ફરમાઈશી ગીત.

પછી પણ કોઈક ગીત સાંભળતા એ ચહેરો ફરી યાદ આવી જાય છે. મિત્રો, મેં તમને અગાઉ બે પ્રશ્નો પૂછ્યા હતા, તે તો યાદ જ છે ને? જો ન હોય તો ફરીથી જણાવી દઉં. મિત્રો, મેં તમને પૂછ્યું હતું કે તમારા જીવનમાં પણ કોઈ અધૂરી વાતોના કિસ્સા હોય, અથવા એવો કોઈ મિત્ર હોય જે કદાચ સમય અને પરિસ્થિતિને કારણે હાલ તમારી સાથે નથી, પરંતુ એવું લાગે કે કદાચ એ હોત તો જીવન વધુ સરળ બની ગયું હોત, તો આવા કિસ્સાઓ અમારી સાથે જરૂર શેર કરો. આ માટે ફોન નંબર નોંધી લો. અમારો નંબર છે 0224515 4134 અને 0224515 4135. અને હા, તમારા ફરમાઈશી ગીતોની પણ રાહ જોવાય જ રીતે. તો ફટાફટ ફોન ઉપાડો અને ફોન કરો. ત્યાં સુધી સાંભળીએ આ ગીત.

શ્રોતા મિત્રો, જીવનમાં ક્યારેક આપણે ભૂલ કરીએ છીએ અને વિચારીએ છીએ કાલે માફી માંગી લઈશું, પણ ક્યારેય એ કાલ આવતો જ નથી અને એ વાત આખી જિંદગી મનમાં ને મનમાં રહી જાય છે. આવી ઘણી વ્યક્તિઓ તમારા જીવનમાં પણ આવી જ હશે. મિત્રો, મારો એક કિસ્સો જણાવું તો, હું કોલેજમાં હતો ત્યારે મારા પ્રિન્સિપાલ મેડમ અને ગુજરાતીના શિક્ષક મેડમના વાંચન અને આઉટ ઓફ ધી બોક્સ વિચારવાના સતત આગ્રહને કારણે હું કોલેજની લાઇબ્રેરી તરફ વળ્યો, જેને કારણે મને ઘણા લેખકો, લેખિકાઓ, શાયરો, નવલકથાકારોને વાંચવાની તક મળી. ત્યારે આ બધું વાંચન મને સમયની બરબાદી લાગતું, પરંતુ તેમને રોજને રોજ આગ્રહના કારણે હું એક કલાક તો એક કલાક તેમને દેખાડવા માટે વાંચતો, જેના કારણે અચાનકથી મારા શબ્દભંડોળનો વિકાસ થવા લાગ્યો અને કોણ જાણે કઈ રીતે પણ હું થોડું બહુ લખાણ કામ પણ કરતો થઈ ગયો. આ વાત માટે હું રોજ વિચારતો કે તેમને ધન્યવાદ કહું, પરંતુ મેં જેમ કહ્યું કે હું થોડો શરમાળ સ્વભાવનો છું, એટલે એ કારણે હું એમને એ વાત કહી જ ન શક્યો. અને થોડા સમય પછી તો પ્રિન્સિપાલ મેડમ રિટાયર થઈ ગયા અને તેમને થેન્ક યુ કહેવાનું આજે પણ રહી ગયું. સાથે સાથે ગુજરાતીના શિક્ષિકા મેડમને પણ આભાર વ્યક્ત કરવાનું આજે પણ બાકી છે. આવી જ વાત સાથે આગળ વધીએ, ત્યાં સુધી સાંભળીએ આ ફરમાઈશી ગીત.

તમે સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર તમારો મનગમતો કાર્યક્રમ ગીત ગુર્જરી, અને હું છું તમારી સાથે તમારો દોસ્ત અને હોસ્ટ RJ બિપિન મેવાડા. શ્રોતા મિત્રો, અધૂરી વાતોનું સૌથી મોટું દુઃખ એ નથી કે એ અધૂરી રહી ગઈ, પરંતુ એ છે કે આપણે તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન પણ ન કર્યો. જીવનમાં દરેક વાત પૂર્ણ થાય એ જરૂરી નથી, પણ દરેક લાગણીને સન્માન આપવું જરૂરી છે. આજ સાંભળીને એક શેર યાદ આવી ગયો, તે સંભળાવું તો થોડા દિવસો હજી રહી ગઈ હોત, અધૂરી વાતો પૂરી કરી લીધી હોત, થોડી તારી હસી સમેટી લીધી હોત, થોડી વધુ યાદો ભેગી કરી લીધી હોત. હવે હું છું અને આ સન્નાટા, હવે હું છું અને તારા ભણકારા, આંખ મીચું છું અને તું દેખાય છે, આંસુમાં પણ તું જ છલકાય છે. મિત્રો, ઘણી વખત બે વ્યક્તિઓ જીવનભર સાથે રહેતા હોવા છતાં પણ ઘણી વાતો એમની વચ્ચે એવી હોય છે જે અધૂરી રહી જતી હોય છે, અને પછી અંત સમયે અથવા તે વ્યક્તિના ચાલ્યા ગયા પછી આપણે વિચારતા હોઈએ છીએ કે શું તેની સાથે અધૂરી રહેલ વાત પૂર્ણ કરી દેવી હતી, શું હું તેને આ વાત સમજાવી શક્યો હોત. મિત્રો, આવી જ વાતો સાથે આગળ વધીએ તે પહેલાં સાંભળીએ આ ફરમાઈશી ગીત.

મિત્રો, તમે સાંભળી રહ્યા છો એફએમ ગોલ્ડ 100.1 અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. આ સાથે જ મિત્રો, હવે સમય થઈ ગયો છે રજા લેવાનો. તો મને આપના દોસ્ત અને હોસ્ટ આરજે બિપિન મેવાડાને કાર્યક્રમ સમાપ્ત કરવાની અનુમતિ આપશો. ફરી મળીશું આવા જ નવા વિષયો સાથે, એ વચન સાથે. બરાબર 4 વાગે આપ સાંભળી શકશો અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થનાર હિન્દી સમાચાર. ત્યાં સુધી સાંભળીએ આ ગીત.